0: ये है लाइका रेडियो।
1: Location, location, location.
2: In real estate, location is everything. And this one is a winner.
1: Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas.
2: Located in Dubai, in a prime location for high appreciation.
1: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
2: Step outside and enjoy 50 plus amenities inside the master community.
1: And the best part, townhouses and villas, Greens start from just £711,000.
2: To book, call our London office on 020-3963-5757. Greens by Danube. Prime location.
1: High appreciation.
2: In Dubai.
1: Father son no bond jitlo special che, it leads a special film avi rahi che.
3: Uncle tame pehla thi awaz chho.
4: Awa etle keva.
1: Dharma Productions presents Zindagi Once More.
4: Maro baap banvani koshish karat tu. બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજ થી જીવજે કે જિંદગી ખુદ તને આવી ના પૂછે.
1: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ, લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
4: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
5: Pepe's Piri Piri is turning up the heat. Pepe's Piri Piri on Belgrave Road, Leicester. With grills fired up and ready to serve your flame-grilled Piri Piri favorites. Pepe's Piri Piri, definitely worth a visit.
6: Leica Radio Network, proud hospitality partner, Ragasan.
0: Ye hai Leica Go.

0: Asha Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
1: Father's son no bond jitlo special che, itli j special film aavi rahi che.
2: Uncle tame pehla thi aawaz chho.
3: Aava etle keva.
4: Dharma Productions presents Zindagi Once More.
3: મારો બાપ બનવાની કોશિશ કરે તું બુદ્ધિ વેચી આવે છે તું. અરે જિંદગી એવી મોજ થી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
5: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
3: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
6: એક ઐતિહાસિક અને દિવ્ય અવસર પેરિસમાં ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરના ગ્રાન્ડ ઓપનિંગમાં દર્શનનો લાભ. આ પવિત્ર યાત્રામાં જોડાઓ આપના પરિવાર સાથે, જ્યાં મળશે શાંતિ, ભક્તિ અને આનંદ, અને સાથે આઈફિલ ટાવર, સેન રિવર ક્રુઝ અને પેરિસ સિટી ટૂર નો આનંદ માણો. ડિપાર્ચર 5 સપ્ટેમ્બર ના. મંત્રા હોલિડેઝ, કોલ કરો 02033736333. મંત્રા હોલિડેઝ, વોટ્સ યોર ટ્રાવેલ મંત્રા.
7: Leica Radio Network, proud hospitality partner, Ragasan.
8: It's a dog walk. I do it every day at home. I don't need to plan it. Check the tide. Check my phone. Why do I need to take my...
9: Hey, boy!
10: Coast Guard, we're stuck.
11: Okay, help's on its way.
10: Hold on, mate.
8: Shoes, tide, phone.
10: Back before dark, love. Okay.
12: In an emergency at the coast, call 999 and ask for the Coast Guard. And please respect the water.
13: ZTV HD पर देखिए एक नई कहानी.
14: हमारे पति हमको छोड़ दिए.
13: गंगा, जिसने अपने पति का साथ खो दिया.
14: दिल तो टूट पे किया.
13: मगर अपनी

0: Rogers Morning Mantra, presented by Mantra Holidays, your friendly holiday partner for UK, Europe and other destinations. For your memorable holidays according to your taste and budget, call 0203-773-633 to book your dream holiday.
1: This is the Leica Radio Network across London, Manchester and the Midlands.
2: Father son નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
3: અંકલ તમે પહેલાથી આવાજ છો.
4: આવા એટલે કેવા?
2: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
4: મારો બાપ બનવાની કોશિશ કરે તો બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
2: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ, લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
4: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
5: जी टीवी एच डी पर देखिए नई कहानी तू ही रे दिल में.
6: स्वाति जब से लाइफ में आई है लाइफ ना कंप्लीट सी लगती है.
7: इतना ही प्यार हमेशा रहेगा ना संजय?
8: मगर नियति को क्या कुछ और ही है मंजूर.
9: वृंदा तेरे सपनों का राजकुमार अब सच में तेरा होने जा रहा है.
8: तीन मासूम जिंदगियां किस्मत के जाल में.
5: तू ही रे दिल में रोज शाम 5 बजे जी टीवी एच डी पर. अवेलेबल ऑन स्काई 707, स्काई ग्लास 714, वर्जन मीडिया 809, BT 394 एंड Z5 ऐप.
10: Cinderella is back for 2026. Beck Theatre Hayes, 22nd and 23rd of July. Arts Depot Barnet, 17th and 18th of October. Theatre Royal Stratford East, 20th to the 31st of October. With smash hit music by the hitmaker PBN, Cinderella is guaranteed dizzy panto fun for all the family. And with tickets starting from £15, click rifcotheatre.com and be sure to book before the clock strikes midnight. Cinderella goes back into the Bollywoods. Radio partner Leica Radio.
11: Khakra crunch, bhakri munch, chikki sweet, papad beet, pickles heat. Ye hai Jaimin Foods ka vibe check.
12: Add desi tadka to your routine with Jaimin Food ke variety of snacks. Khakra, namkeen, papad, pickles, chikki, pot meals and much more.
11: Jaimin Foods desi cravings. Available at nearest ethnic grocery stores.
1: Leica Radio Network. Proud hospitality partner, Ragasan.
13: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free 2025 catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldpackaging.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldpackaging.com.
14: Punjab the biggest tunes.

0: What's your travel mantra?
1: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
2: અંકલ તમે પહેલાથી આવા જ છો.
3: આવા એટલે કેવા?
1: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
3: મારો બાપ બનવાની કોશિશ કરે તું? બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
1: આ ફાધર્સ ડે ફીલ ધી ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાસ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
3: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
4: This summer, will your child just use technology or learn to build it? At RoboThink Summer Camps, children create robots. Learn coding. Use code LAIKA10 for 10% off full week bookings. Visit book.robothink.co.uk/LAIKA or call 07533065549.
5: LAIKA Radio Network, proud hospitality partner, Ragasan.
6: ZTV HD पर देखिए साहस और जज्बे की नई कहानी
7: जगदात्री,
6: जिसमें माँ गौरी की सरलता बसती है.
7: माला ले आना. लाइया जी.
6: वो वक्त आने पर महिषासुर मर्दिनी भी बन जाती है.
8: टीम, गेट रेडी फॉर द एक्शन.
6: जिसके शांत स्वभाव में भी छिपा हो शेरनी का रूप, वो है जगधात्री. देखिए रोज रात 8:30 बजे ZTV HD और Z5 पर. अवेलेबल ऑन स्काई 707, स्काई ग्लास 714, वर्जन मीडिया 809, BT 394.
9: लोकेशन लोकेशन लोकेशन
10: इन रियल एस्टेट. लोकेशन इज एवरीथिंग एंड दिस वन इज अ विनर.
9: इंट्रोड्यूसिंग ग्रीन्स बाय डैनियल, अ प्रीमियम कलेक्शन ऑफ टाउन हाउसेस एंड विलास
10: लोकेटेड इन दुबई इन अ प्राइम लोकेशन फॉर हाई अप्रिसिएशन.
9: स्टेप इनसाइड एंड वॉक इनटू फुल्ली फर्निश्ड townhouses and villas with premium Italian furnishings.
10: Step outside and enjoy 50+ amenities inside the master community.
9: And the best part, townhouses and villas greens start from just £711,000.
10: To book, call our London office on 020-3963-5757. Greens by Danube. Prime location,
9: high appreciation
10: in Dubai.
5: LAIKA Radio Network. Broadcasting in Greater London, Greater Manchester and Leicestershire with the UK's biggest Asian hits. It's summer on the LAIKA Radio Network.
11: Star Trek of the Hour, sponsored by Star Tours. 28 साल का भरोसा, हर साल हजारों happy travelers. इसलिए families के लिए Star Tours experience अलग होता है. Visit StarTours.co.uk.

0: Vida the Wedding. Forgot for a sec there. Right, once again, my lyrical miracle. Koi idhar, koi kiche, koi udhar, koi kiche, kya karu? Get in touch and let me know, right, which song that is. And Sham, you're saying, Raj, the cheese sauce on the nachos in the cinemas has to be hot, not cold. I'll be going straight to the counter to complain. And do you know what? You're so busy yesterday because Toy Story 5's out at the cinemas as well. It's absolutely madness, the cinemas are. Have you seen Toy Story 5? Let me know. I'd love to know your take on that.
1: Traffic and travel. I'm James. Delay trying to join the northbound M1 at the Catthorpe Interchange Junction 19. The entry onto the motorway is closed after a vehicle fire. We're not too bad for the M42 long-term work to and from Birmingham Airport between Junction 6 and 9. All appears to be on the move. Heading into Warwickshire, M6 South looks a bit slow. Did have an accident earlier. At least the lane closure has been lifted. And then into the M69, Junction 3 to 2. And the southbound M40 just reopened where we had a serious accident last night. Still delays in the area. Henley and Arden to Warwick, Junction 16 to 15. And it's the huge delay in Burton-on-Trent, still the closure of Derby Road from Horninglow Street to Hawkins Lane. That's the latest.
2: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
3: અંકલ તમે પહેલાથી આવા જ છો.
4: આવા એટલે કેવા?
2: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
4: મારો બાપ બનવાની કોશિશ કરે તો બુદ્ધિ વેચી આવ્યો છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
2: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
4: તો થઈ જાય જિંદગી વન્સ મોર.

0: है Like a radio.
1: Father son નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
2: અંકલ તમે પહેલાથી આવા જ છો.
3: આવા એટલે કેવા?
1: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
3: મારો બાપ બનવાની કોશિશ કરે તું? બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવી ન પૂછે.
1: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
3: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
4: 105 શોઝ પૂરા કર્યા પછી હવે લેસ્ટરમાં આવી રહ્યું છે એક ધમાકેદાર ઇન્ટરનેશનલ ગુજરાતી કોમેડી નાટક.
5: જેઝ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે સખણા રેજો હસબન્ડજી,
4: લીના શાહ અને સમીર શાહ સાથે હાસ્યનો ફૂલ ડોઝ. 28 જૂન પીપલ સેન્ટર લેસ્ટરમાં બે શાનદાર શોઝ બપોરે 2:30 વાગે અને સાંજે 7 વાગે. ટિકિટ બુકિંગ માટે કોલ કરો મિસ્ટર B07860280655, મુંબઈ સેન્ડવિચ સ્ટેશન 07834832249 અથવા eventbrite.co.uk.
6: Mom, I'm outside. Yes, literally just landed.
7: Wait. How are you calling already? I'm still searching for Wi-Fi.
6: Oh, I'm on Simzy. Downloaded the eSIM back at Heathrow.
7: And you didn't pay those massive roaming charges?
6: Not a penny extra. Just a cheap local data plan. I even kept my UK number for bank alerts.
8: Heading home for the holidays? Skip the roaming drama. Get instant 5G data in India and 100 plus countries. Download the Simzy app today. Simzy, your global flow. T's and C's apply.
9: Location, location, location.
10: In real estate, location is everything. And this one is a villa.
9: Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas.
10: Located in Dubai, in a prime location for high appreciation.
9: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
10: Step outside and enjoy 50 plus amenities inside the master community.
9: And the best part, townhouses and villas, Greens start from just £711,000.
10: To book, call our London office on 020-3963-5757. Greens by Danube. Prime location,
9: high appreciation
10: in Dubai.
11: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free 2025 catalogue today. Call on 0208-507-7900 or download the catalogue from heraldpackaging.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldpackaging.com.
12: It was just another day. A familiar drive through familiar country. But then, just around the corner, came the unexpected. He'd let his speed creep a little too high as he approached a bend. And he was no longer driving at the right speed for the road. The scary thing is, he didn't even realize. Driving even a little too fast for the situation is a major cause of collisions, especially on country roads where you don't know what's around the corner. Think. Don't let your speed creep.
13: 40 million people listen to commercial radio each week. That's 80 million ears, give or take. Amplify your advertising at radiocentre.org.
14: This is Leica Radio, part of the Leica Radio Network.
15: Leica Radio.
14: Time for another Leica Love Classic.